કાર્યક્રમ લઈને ઉપસ્થિત થઈ ચૂક્યા છીએ અમે આજના આપણા ગુજરાતી ગીતોના કાર્યક્રમને લઈને. જ્યાં ક્યાંયથી પણ જોડાયા છો તમે, આપ સૌ કોઈ બસ મજામાં હશો, આશા એ જ રાખતા આપ સૌનું સ્વાગત છે. 22 તારીખ જૂન મહિનો 2026 વરસ અને મંગળ સોમવારનો દિવસ. આપ સૌ કોઈ બસ જ્યાં ક્યાંયથી જોડાયા છો, આશા કરીએ કે આપ સૌ કોઈ અત્યારે આનંદ મંગલ હશો અને સોમવારનો આ દિવસ આપ સૌ કોઈ માટે ખૂબ જ શાંતિપૂર્ણ રીતે શરૂ થયો હશે. તો ચાલો આજના આપણા કાર્યક્રમની સાથે જોડાઈ જઈએ. ભાઈ, નફો નથી આપતા દરેક સંબંધ, એ વાત સત્ય છે, પણ ક્યારેક કોઈ સંબંધ ખોટ ખાઈને નિભાવવાની પણ મજા અલગ જ છે. ચાલો પ્રેમથી સંબંધને જોડતા રહીએ અને આજના આપણા કાર્યક્રમની સાથે જોડાઈ જઈએ. જીગરદાન ગઢવીના સ્વરમાં મુકાયેલા આજના આ ભક્તિમય ગીતની સાથે સોમવારના દિવસના કાર્યક્રમની શરૂઆત આપણે કરીએ.

સાંજથી 2 વાગ્યા સુધી આપણા રંગીન ગુજરાતી ગીતોને તમે માણી શકો છો રેડિયો મોરિશિયસના લેર ઉપર. આજે રત્ન આપ સૌ કોઈની સાથે જોડાઈ છે અને આજના આપણા કાર્યક્રમમાં ભાઈ કહેશું કે જીવનમાં જ્યારે તમારી પાસે કંઈ જ બચ્યું ના હોય ને ત્યારે ભવિષ્ય તો બાકી જ હોય છે. માટે પોતાની જાતને કોઈ દિવસ એમ ના કહેવું કે આજે મારી પાસે કંઈ જ નથી, તમારી પાસે હજી સુધી છે, એ છે તમારું ભાગ્ય. ગીતોના સફરમાં કે રવિ બુચના સ્વરમાં મુકાયેલું આ ગીત અમે સિલેક્ટ કર્યું છે તમારા માટે. ઈશ્વર પર ફક્ત શ્રદ્ધા રાખો, એ બધું પાર પાડે છે.

ધારીએ એવું થતું નથી અને વિચારીએ એવું હોતું નથી, એનું જ નામ જિંદગી. ખુશીના કોઈ રસ્તા નથી હોતા મારા વાલા, ખુશ રહેવું એ જ એક રસ્તો છે. હસ્તાક્ષરનું આજનું આ છેલ્લું ગીત કવિતા કૃષ્ણમૂર્તિના સ્વરમાં. આ ગીતની સાથે આજનો આ કાર્યક્રમ બસ અહીં સમાપ્ત થવા આવ્યો. આપ સૌ કોઈનો પ્રેમાળ સાથ રહ્યો તે માટે હૃદયના ગહેરાઈથી ખૂબ ખૂબ આભાર પ્રકટ કરતા પ્રોગ્રામમાં વિરામ આપતા રજા લઈએ. ફરી મળીશું જલ્દી. બસ ત્યાં સુધી તમે પોતાનું ધ્યાન રાખો અને રત્નાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ સંધ્યા આપ સૌને.

ગાયસેન સિંગારો જી કે ગાવેલી ગાના હમની બજવાઈ લજ્જા ગાયત્રી જી ખાતિર નોવેલ ફોન્સ કે ગાયત્રી જી ખાતિર ઉનકર બેટા અજય ખાતિર ઓર માયબુ કે ઉનકર મામી કલ્યાણી મોહન જી ખાતિર નોવેલ ફોન્સ કે ઉનકર સંગત યા ગીતા બાઈ ખ